આત્મપનાપણા બે વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતાને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રેડિયો મોરિશિયસની લહેરો પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જે અહીં કે અહીંથી જોડાઓ તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને સ્ટુડિયોની ગલેણમાં 1:46 થઈ ગઈ છે. ને બુધવાર આપણો કાર્યક્રમ હોય છે ગુજરાતી કાર્યક્રમ પોણો કલાકનો, તો ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી. તો કહેવાય છે ને કે ભાઈ હક અને હિસ્સો લેવા માટે લોકો કબડ્ડી રમે છે અને જવાબદારીઓ માટે ખોખો રમે છે. એટલે કહેવાય ને કે જ્યારે હક લેવો હોય છે ને હિસ્સો લેવા માટે કબડ્ડી માટે લોકો કબડ્ડીના મેદાનમાં ઉતરે છે અને જવાબદારી માટે ખોખો, એટલે કે ખોખો આપણે જ્યારે રમીએ છીએ ત્યારે ઊભા હોઈએ છીએ ને, તો ઊભા થઈ જાય છે જવાબદારી લેવા માટે. તો ચાલો આજે બુધવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લેવાય ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલેડામાં 1:52 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો જ્યારે આપણે વાત કરીએ છીએ કે કોઈ મનની, તો ભાઈ જો કોઈ તમને પોતાના મનની વાત કરે તો ભાઈ સમુદ્ર જેવા બનજો, ન્યૂઝપેપર જેવા નહીં. એટલે કહેવાય ને, કોઈ જ્યારે પોતાની વાત કરી છે ને તો ભાઈ સાંભળી લેવાની, પણ આપણે કહેવાય ને ન્યૂઝના પેપરની જેમ છપવાની નથી ન્યૂઝમાં. ને આપણે વાત કરીએ તો લાઈફની, તો લાઈફ એવી છે કે જે મળી છે ને આનંદથી મોજથી જીવી લો, કાલે શું થવાનું છે કોને ખબર છે. તો ચાલો એવું જ એક સુંદર મજાનું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ચેતન નરાણીના અવાજમાં આજની ઘડી ભાઈ રણિયામણી.

અઢી વાગ્યા સુધી. જેમણે તાજે કહ્યું કે તમને આપણો ગુજરાતી કાર્યક્રમ હોય છે એવરી વેનસડે બુધવારે પોણો કલાકનો, ને ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે તેવા જ અમે સુંદર મજાના મધુર મીઠા ગુજરાતી ગીતો લઈને આવી ગયા છે. તો ભાઈ જ્યારે આપણે લાઈફની વાત કરીએ તો ભાઈ જિંદગી તબ તક હી સિખાતી હૈ જબ તક હાથ પેર ચલ રહે હૈ ના, ઉસકે બાદ તો સિર્ફ સબક હી દેતી હૈ ઓર પુરાની ગલતીઓ કો ભાઈ અહેસાસ કરાતી હૈ. એટલે એવાની લાઈફ ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી ભાઈ તમારા હાથ પર ચાલે છે, પછી તો આપણને ખબર પડે છે, સબક શીખવાડી જ દે છે ને કે ભાઈ જૂની જે આપણે ગલતી કરીએ છીએ એમાંથી આપણને શું શીખવાનું મળે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માટે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ઉમરો મૂવીમાંથી લેવામાં આવેલું, જે મૂવીમાં બધી બહેનો લોકો, બધી લેડીઝ લોકો ભાઈ લંડન ફરવા માટે જાય છે, એવું જ એક સુંદર મજાનું ગીત લઈ લઈએ અભિષેક મેહુલ અને ફાલ્ગુની પાઠકના અવાજમાં લેવામાં આવેલું.

એ બેની, અમાર કાઠિયાવાડમાં છે ને એક કહેવત છે, અસ્ત્રીની જાત. એકવાર ઉંબરો ઓળંગ્યો ને એટલે પાર કરે છૂટકો.

વહી ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. સ્ટુડિયોની ગલીડામાં 2:07 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો જ્યારે આપણે વાત કરીએ છીએ નીતિની, તો ભાઈ નીતિ સાચી હશે ને તો નસીબ ક્યારેય ખરાબ નહીં થાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે છે. એટલે જ્યારે આપણે નીતિ સાચી રાખીએ છીએ ને ત્યારે કોઈ દિવસ આપણો વિશ્વાસ કોઈ પણ આપણા પર મૂકી શકે છે, કારણ કે આપણી નીતિ સાચી છે ને. એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. જ્યારે આપણી નીતિ સાચી હોય છે તો કોઈ વ્યક્તિ આપણા પર ટ્રસ્ટ કરી શકે છે, વિશ્વાસ મૂકી શકે છે. એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ઈશ્વર મજુમદારના અવાજમાં લેવામાં આવેલું 2025 નું

0: ખેતી કરે પરસે વે બી નહા બધા દુષ્ટ ને હા તુજ ને હું ના મુસસત જોડા વો સાથે નહીં કરો રક જગ જબરજસ્ત લાગે જગ તારા પગ મારું સ્વર્ગ તારું નામ ચડે મોઢે તો પછી સાનું દર્દ આ પડે જ્યારે તારી બૂમ આંખ નાક કાન બધું થાય મારું સુન ઢોલક ના તાલે આરતી ના ટાણે તારી મુહૂર્ત ને લગાડી મેં કુમકુમ તો
1: ને ઈ માનું કુમકુમ જે પથ્થર માં જીવ ભરી દે લલાટે લાગે તો આયુ વધારી દે ને જે મૂંગા નહીં બોલતા કરે
2: Yes!

ગુજરાતી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને હું છું અમિતા ને એવા સુંદર મજાના અમે મધુર મીઠા ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છે. તો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ને આપણે તો ગુજરાતીમાં કહીએ છીએ સોળ શ્રાદ્ધ નવ નોર તારે. શ્રાદ્ધ પક્ષ જેવો પતે છે તેવા નવરાત્રિ એટલે કે ગરબા સ્ટાર્ટ થાય છે. આપણે ઇન્ડિયામાં તો ભાઈ ગુજરાતમાં તો ગરબાની તૈયારી 15-20 દિવસ આગળથી કે મહિનાથી જ તૈયાર થઈ જાય છે. ડેકોરેશનથી લઈને શોપિંગથી લઈને બધું સ્ટાર્ટ થઈ જાય છે. ને આપણે અહીંયાની વાત કરીએ મોરિશિયસમાં તો ભાઈ અહીંયા દુર્ગાપૂજાના સમયમાં લોકો ઘરની સાફ સફાઈની સાથે ક્લિનિંગ કરે છે અને 9 દિવસ માટે ભાઈ માતા રાણીનો ઘરમાં ચિરાગ ઓન કરે છે, દીવો પ્રગટાવે છે 9 દિવસ માટે. અને 9 દિવસ માટે શિવાલામાં કે ભાઈ મંદિરમાં 9 દિવસ માતા રાણીની કથા થાય છે, જાગરણ થાય છે. તો ચાલો એક સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ ફરીથી ભાઈ ઈશ્વર મુજબદારના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ, ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્રહણમાં 2:22 થઈ ગઈ છે. જ્યારે અનુમાન અને મનની વાત જ્યારે આપણે કરતા હોઈએ છીએ ને મિત્રો ભાઈ, અનુમાન મનની કલ્પના છે અને અનુભવ છે એ આપણને જિંદગીનો પાઠ શીખવાડીએ છીએ. એટલે લાઈફમાં આપણને જેટલા પણ એક્સપિરિયન્સ થાય છે, ખરાબ એક્સપિરિયન્સ, સારા એક્સપિરિયન્સ, અને સ્પેશિયલી આપણે વાત કરીએ તો ખરાબ એક્સપિરિયન્સમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે. અને જે ખરાબ એક્સપિરિયન્સ આપણા લાઈફમાં આવે છે, શીખવાની સાથે સાથે આપણને એ પાઠ પણ શીખવાડી જાય છે કે આપણે શું ગલતી કરી, શું ખરાબ કર્યો, એનાથી આપણને એક્સપિરિયન્સ થયો છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માટે આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તૃપ્તિ ગઢવીના અવાજમાં લેવામાં આવેલું 2026નું. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ ઉષા લઈને આવી રહી છે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.